વિચાર નહીં સાંભળે છે દરેક ને. પોર્ટુનિક દા માય મગા છો એવું કાર પોર્ટુનિક દા તાલથરાત ફિલ્મી સંગીતાચે આયકત ચિત્રરંજન અને આતા કાર્યાવળ ફુડે વર્તના લક્ષ્મીકાંત પ્યારેલાલ હંચે સંગીત આનંદ બક્ષી હંચા ગીતા ખાતીર આક્રમણ ફિલ્મ કિશોર કુમાર લતા મંગેશકર.

FM રેઇનબોછે વિતરાવણી તું મ્યા એક હતા દદન પર જસ્સા ભેટલ્યો હ્યો તર એક વાર કર્યા વળી એક વાર જાઉન 5 મિનિટા જાલ્યાત કાતારા.